0: સમાય યોગ સત્ર રાખ્યા જાવેલા રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અગવાઈમાં કોલકાતામાં રાખ્યો જાવેલા એ વિશે આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ કહ્યો કે સરકાર કામ રે થોડા માથે યોગ કરણ બાબત થોડી દેર રે છુટ્ટી સારું વાઈ બ્રેક એપ શરૂ કિનો હૈ આયુષ મંત્રાલય રી ઓરુ વિકસિત કરી જાઈ મોબાઈલ એપ્લિકેશન નું કામ બીચે 5 મિનિટ રી છુટ્ટી લેર યોગ કરર લોગ ખુદ ને તરોતાઝા અર તનાવ મુક્ત રખ સકે હૈ
1: लोग दिन भर चेयर पे बैठे के काम करना पड़ता है। वो लोग भी जब लंच ब्रेक होता है तब तक बहुत सारी थकान वो लोगों में आती है, तो वो थकान दूर करने के लिए भी उनके लिए वाई ब्रेक नाम का एक हमने ऐप निकाला है कि उसमें 10 मिनट में तुम चेयर पर बैठे बैठे कौन से आसन कर सकते हो, वो करने से जो भी तुम्हारा थकान आई होगी वो दूर हो जाएगी।
0: प्रदेश में आए सगला जिला ब्लॉक और ग्राम पंचायत स्कूल कॉलेज और आयुष्मान आरोग्य मंदिर में योग कार्यक्रम रखा जावेला। અંતરરાષ્ટ્રીય યોગ દિવસના મોકે રાજ્યસ્તર રોજળસો સિરોહી જિલ્લાના આબુરાજમાં રાખ્યો જાવેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રોઈ ઇણમાં સામેલ ભેવન રો કાર્યક્રમ હૈ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ બીકાનેરના કરણી સિંહ સ્ટેડિયમમાં રાખ્યા જવાનવાળા યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ ભયેલા આયુષ મંત્રાલય રી ઓરું રાજધાની જયપુર રાજંતર મંત્રમાં ભેળો યોગાભ્યાસ કાર્યક્રમ રાખ્યો જાવેલા ઇસાગઈ એસએમએસ સ્ટેડિયમ અલ્બર્ટ હોલ અર્જલ મહેલ સમેત શહેર રી ખાસ ખાસ ઠોણા યોગાભ્યાસ કાર્યક્રમ રાખ્યા જાવેલા એ વિશે નવી દિલ્હીમાં શરૂ કરી છે 100 દિનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ રાતેત આખા રાજ્યમાં યોગ જાગરૂકતા કાર્યક્રમ રાખ્યા જા રહ્યા હૈ આજ ડીગર જેસલમેરમાં યોગ જાગરૂકતા રેલી નિકાળ અર નિરોગા રહેવણ રો સંદેશ દિયો છો આખિરમાં ખાસ સમાચાર એક ફેરું સુણ લી રહો प्रधानमंत्री नरेंद्र मोदी देश रा 9,44,00,000 बत्ता किसाना रा खाता माए पीएम किसान सम्मान निधि रा तेत 18,880 करोड़ रुपया भेजा। मुख्य चुनाव आयुक्त ज्ञानेश कुमार देश री चुनावी प्रक्रिया ने भरोसेमंद और साफ सुथरी बताई। जयपुर माए बीएलओ संवाद कार्यक्रम माए शामिल भया। नीट यूजी 2026 परीक्षा काल ओजू ली जावेला। देश भर में आज पुख्ता इंतजाम परख करी ची। और 12वां अंतर्राष्ट्रीय योग दिवस काल मनायो जावेला। राज्य स्तर रो कार्यक्रम आबू राज माए फैला। इस आगे प्रादेशिक समाचार बुलेटिन पूरो भयो। मानो आगलो समाचार बुलेटिन काल सवारे 9 बजा हिंदी माए प्रसारित करियो जावेला। नमस्कार।
2: ये आकाशवाणी जोधपुर का सूर्य नगरी चैनल है। मीडियम वेव 564.97 मीटर यानी 531 किलो हर्ट्ज पर। प्रस्तुत है कार्यक्रम चौपाल। इस कार्यक्रम के प्रायोजक इफ्को।
3: किसान साथियों, कम लागत में ज्यादा उपज के लिए बुआई से पूर्व इफ्को नैनो डीएपी से बीज उपचार जरूर करें। बाजरा व तिल जैसी फसलों के लिए प्रति किलो बीज में 10 मिलीलीटर नैनो डीएपी का इस्तेमाल बीजोपचार में करें। कपास के लिए प्रति किलो बीज में 20 मिलीलीटर नैनो डीएपी का इस्तेमाल बीजोपचार में करें। ग्वार, चौला, मूंग, उड़द, मक्का जैसी फसलों के लिए प्रति किलो बीज में 5 मिलीलीटर नैनो डीएपी से बीजोपचार करें। मूंगफली, सोयाबीन के प्रति किलो बीज में 2.5 मिलीलीटर नैनो डीएपी का इस्तेमाल बीजोपचार में करें। पौध वाली फसलों के लिए 1 लीटर पानी में 5 मिलीलीटर नैनो डीएपी मिलाकर जड़ का उपचार करें। इफ्को नैनो डीएपी का वादा खर्चा कम और उत्पादन ज्यादा।

0: નવલો બહુ આલા ફાટક ઓડાળ્યોડી હે કે બંધ
1: અરે ફાટક તો તાળો દિયોડો હે
0: તો ખોલો કની ને
1: અરે ખોલના અમે કે કોલ થે હું માં તું ડાક ના હોરા
0: ડાક ના જવા
1: તો કોણ હોતે ત્યાંથી દેખો મને બતાવો તો
0: થાણે કે હુજનો કમ હો ગયો યું
1: હુજના બુજના હે કમ હોગા
0: દોનો કમ હોગા
1: કોણ ભસીમભાઈ
0: હા
1: ભસીમભાઈ આવો આવો મેં હે જો આપરો ઇસ્તકબાલ કરું
0: અરે અરે અરે અરે ઇસ્તકબાલ કરો કિન ચીજ હું ઇસ્તકબાલ કરો તે
1: હે દેખો હું શરબત પા દેઉં
0: હા
1: તરબૂજો ઘણા દેઉં ખીજૂર ઘણા દેઉં
0: હા
1: છાડી તો હું પહું કોરી દિન બધીએ
0: હા
1: પછી હું થાન દાઉદ કબૂલ કરા દઉં
0: તો દેખો કે ભાઈ એને બદલે મેં લાવ્યો હું થાણે આંબા
1: હા
0: ઓર એક લીચી ઓર બીજું કોઈ નહીં ગરમી મેં ખાવે કઈ ફળ હવે લેન આવ્યો હું થાણે
1: વાહ વાહ વાહ વાહ થાર પાયા હું રોકડા દે દઉં
0: નહીં પાયા કોણ છે જે
1: અરે નહીં
0: આશીર્વાદ છે જ
1: દેખો થે ઓ મે ગીતડો હુણતા આયા ની
0: હા
1: તો દેખો અરદાસીઓ ગીત હે કીતો બઢિયા ને હે હે
0: ગરમી ઘણી પડે
1: ગરમી પડે તો દેખો અરદાસ કરો તો કે ઈશ્વર અલ્લાહ અરદાસ કરો જો ઘણી હોય
0: હા હોય નવલો
1: મે ઘણી હોય છે હોજ મત કરો
0: મે હોય નવલો બા આપણે ભારત મે તો કહીએ કે માનસૂન આપણે પ્રવેશ કર ચુકો હે આપણે જો રાજસ્થાન હે ને અબ દેખો

0: ધોરારી હે આ
1: મોડો ભેગો આવ્યો,
0: કમી આવે હે મોડો ભેગો આ જાય તો ઉનો વાસ થી કે એક અલ્લાહ હું ઈશ્વર હું આ પ્રાર્થના કરા
1: હા દૂજો તમ કઈ કરા ભાઈ દેખો દૂજી વાત આ હે કે મે તાવડો પડે તો ઈ બરસાત વે તો ઈ હી પડે તો ઈ તો કુદરત નો નિઝામ
0: હે સાહેબ
1: ઠીક હે ની ઓ બરોબર ની વાત હે ઓર આ મોટી વાત હે પણ ખેત ખળેરી વાત હે તો મોટી વાત આ હે દેખે ખાદ દૂજા બિકેર દિયા
0: બિકેરનો હે
1: તો બસ બિકેરો કન ટકિન ટાઈમ પર તવિયા ગડા લો તૈયાર કર લો
0: જાનકારી લેવા આયો કે કેડા કેડા બીજ બાવણા થઈ છે કિન કિન ચીજા ની ખેતી આપા જો ચોમાસે મે કર સકા
1: હા આ તો વાત હે જોર કઈ આ તો વાત ડી કઈ કે જો હું દેખો કે આયોડા હે ડાક્ટર કહું કે મીણા સાહેબ
0: અશોક કુમાર સાહેબ હા યાને તો ઓળખું
1: ઓળખો ની
0: હા
1: તો હું વાત બદલ કરી કે એ આ થાને મન પાછા બતા દી
0: અચ્છા
1: ઠીક હે ની તો બુલા લો
0: મેં બુલા લો
2: અરે કોણ હો સા નવલો બાસા હે કે ગોડી મે નવલો બાસા
1: કોણ હે સા ફાટે કે ઉડાળી ઉડી હે મે પધારો આ પધારો
2: અજી આયા સા આયા
1: અરે પધારો લો બિરાજો કુર્સી માં તો બિરાજો કંગ પધારો
2: ઓ રામ રામ સા નવલા બા રામ રામ સા
1: રામ રામ આપ હે જો કો
2: પહેચાણે સાહેબ
1: અરે ભાઈ ભાઈ મારી બોલી થોડી હે ની લાગી હે
2: ઓ નવલોબા સા મે પિછલે સાલ આયા થા કે જો મેવ ગણો બરસ્યો ટાઈમ આયા જ મલર ગયા થા સો કાફી દિન હો ગયા
1: અરે ઠી ઠી ઠી હે જો કિયો ગિસ ગિદિયા લી હું આયા
2: હા કૃષિ વિશ્વવિદ્યાલય જોધપુર કે વાસ આયા સાહેબ ડોક્ટર અશોક મીણા પહેચાણો થોડા સા
1: અરે પહેચાણ પહેલ કે હે જો કાઈ ની મે ઘણો યો
2: હા
1: જો દે હે જો આ પધાર્યા ને મે હે ઓ મીણા સાહેબ ડોક્ટર અશોકજી હે જો
2: નહી સાહેબ દેખો કાશ્તકારા કે બીચ મેવ જ્યાદા આવે તો વાંકી ભી બાતા કરની પડે અભી સાલ ભી મોસમ રો બઢિયા સંભાવના હે તો બારા મે ભી મે ઇતા કા ગામ આયા કોઈ એક માં કે
1: કોઈ મીટિંગ
2: મીટિંગ હી જેમાં આયા યહાં પે
1: તો
2: માને સોચે કે નવલા બાસ ભી મિલતા હુઆ ચાલા ઓર કાશ્તકારા કી બાત ભી કર લેંગા
1: ના ના દેખો સાહેબ માર તો મુ કહું હે ઉમર હોગી ની તો મારું એ તો કોઈ આઈ જાય કોઈ હમઝાર તો માર કને ડોક્ટર અશોક કુમાર કી મીણા સાહેબ આયા ભાઈ રામેશ ને તુજો મને કઈ હો કે ભાઈ આટા આજ મીટિંગ હે
2: હા
1: મારું જઈ જ્યો કોની બોય કઈ ટક ટી ગયો પરો ખેર કી કોની તો મે કે ની કે આ ભેજ કો દિન બધી કે ભાઈ દિન ઘડી દિન ભાગ આ પધારિયા તો અમે ચોમાસે ની ખેતી રા છો કા નવડા બીજા બાબત કી માની બતા દો નવડા લિકા દો
2: બિલકુલ બિલકુલ નવલા બાસા દેખો ખેતીબાડી આજ બહોત હી કરડો ધંધો હો ગયો હે તો એકે લિયે આપાંકો થોડી સી એક વિશેષ સાવધાની રખાણ વાગી જરૂરત હે જી મે આપકા નયા નયા બીજ હે નવડા બીજ હે વાં કી ઉન્નત કિસ્મા હે વો અગર બાવગા તો આરામ સો આપકી પેદાવાર ભી ચોખી આસી ઓર વહાં પે જો કીડા ઓર બીમારિયા લાગે વો ભી કમ હોસા
1: ઓહો ઠીક ઠીક આ તો વાત મોટી હશે કી થોડો મેરો ની ઓ ચોમાસુ આગે જારે ઉગો
2: હા
1: હું એ પૂછતો ડોક્ટર સાહેબ કે અમે મે થોડો ગીડકો આગે જારે ઉગો
2: હા
1: તો એડા કોઈ બીજ હે જો કોઈ
2: બિલકુલ બિલકુલ સાહેબ દેખો હમ લોગ તો સારા કાશ્તકારા કે લીએ કામ કરા ઓર અમારો કૃષિ વિશ્વવિદ્યાલય હે જો મંડોર માં સ્થિત હે ઉકો ભી યોઈ ઉદ્દેશ્ય હે યોઈ દે હે કે અમારા કાશ્તકારા કે લીએ નયોડા બીજ તૈયાર કરા ઓર વાંકો કાશ્તકારા કો દેવા તાકી વાકી આમદની ભી બઢ સકે ઓર સાથ સાથ કાશ્તકાર ભાયા કો બઢિયા પેદાવાર મિલે બિલકુલ બિલકુલ સાહેબ બિલકુલ તો એ સંદર્ભ મેં માં કા કૃષિ વિશ્વવિદ્યાલય મેં દેખો હવે ચોમાસારી ફસલા માં આપણે યહાં મારવાડ મેં હે તો જ્યાદાતર બાજરી બોવે તિલ બોવે આપકે જો દાળા હે જી મેં મૂંગ વિશેષ કર બોવે મોઠ ભી બોવે યહાં પે ઓર કુછ ઇલાકા માં આપણે મૂંગફળી બોવે તિલ ભી બોવે યહાં પે તો આપા યહાં કે બારા મેં ચર્ચા કરેંગા કે યહાં કી કોણ કોણ સી
1: પહેલે બતાવો પછી ગવાર દૂજી વાત ભલે હે જી બતાઈજો
2: હા જી હા જી
1: બાજરી મે કે કે બીજ હે જી
2: બાજરી મે સાહેબ બહુ સારા બીજ હે જો આપણે શંકર બીજ ભી આવે ઓર દૂસરી સંકુલ બીજ કિસ્મા ભી આવે જામે સુ બહુ સારી કિસ્મા હે આપણે કૃષિ વિશ્વવિદ્યાલય જોધપુર મે ભી મિલે ઓર આપકે જો
1: બજાર મે મિલે
2: બજાર મે ભી મિલે બજાર મે જેસે મે થાસુ બતાવો ચાહું ભારતીય બીજ નિગમ હે જો એનએસસી કા નામ સુ જાણે હે ઉકે તહેત ભી મિલે કુછ આપકા राजस्थान बीज निगम है जो RSC है उनका मायने भी मिले, लेकिन कुछ किस्मा जो आपने यहां मिले।